નમસ્તે, કેમ છો મિત્રો? ભલે પધાર્યા. શ્રાવણ વદ પાંચમના સોમવારની આ મધુર સંધ્યાએ બીના પટેલ સહિત હું નીલિમા બુલા આપ સર્વેનું આજના કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું. વેલિંગ્ટન ભારતીય મંડળના સૌજન્યથી દર સોમવારની સાંજે અમે આ ગુજરાતી કાર્યક્રમ પ્રસ્તુત કરીએ છીએ, જેમાં આપના સાથ માટે ધન્યવાદ. મિત્રો, સફળતા માત્ર એ નથી કે તમે ક્યાં પહોંચ્યા છો, પરંતુ એ છે કે તમારી સફળતાથી કેટલાને લાભ મળ્યો, કેટલા લોકોને એમાંથી પ્રેરણા મળી, ખરું ને? આજના કાર્યક્રમમાં આપણે એવી જ એક શાહી પ્રેરણાદાયક સફરની વાત કરીશું. પટોડી પરિવારની સફર, જેમાં પ્રતિભા, પરંપરા અને નવી પેઢીની આગવી ઓળખ એક સાથે જોવા મળે છે. શર્મિલા ટાગોરથી શરૂ થયેલી ફિલ્મી સફર સૈફ અલી ખાન, સોહા અલી ખાન અને નવી પેઢી સારા અલી ખાન સુધી પહોંચી છે. ત્રણ પેઢીઓ, અનેક યાદગાર પાત્રો અને અસંખ્ય સંગીતમય સુંદર યાદો. મિત્રો, તો જોડાઈ રહો અમારી સાથે સાંજના 7 વાગ્યા સુધી પટોડી પરિવારના ફિલ્મી સંગીતના સુરોની યાદગાર સફરમાં. કાર્યક્રમની શરૂઆતમાં આપે માણ્યા શર્મિલા ટાગોરની પ્રથમ ફિલ્મ કાશ્મીર કી કલીનું સુંદર ગીત, અને પછી એન ઇફનિંગ ઇન પેરિસનું આ ગીત જે અત્યારે પાછળ વાગી રહ્યું હતું. બંનેમાં તેણીએ મારા ફેવરાઇટ શમ્મી કપૂર સાથે શાનદાર જોડી બનાવી છે. અને આગળ પ્રસ્તુત છે યાદગાર ફિલ્મ આરાધનાનું એક ગીત, ગાયકો રફી અને આશા ભોસલેના અવાજોમાં. શર્મિલા કી અદાઓ સે શુરૂ હુઈ કહાની, સૈફ કે હુનર કી અપની હી રવાની, સોહા સારા ને જીતા હૈ ફિલ્મ પ્રેમીઓ કા પ્યાર, સંગીત કે રંગો મેં સજેગા આજ પટોડી પરિવાર.

મિત્ર, આપણે હમણાં જે ગીત સાંભળી રહ્યા છીએ તે છે ફિલ્મ બેતાબનું સુપરહિટ ગીત. 1983ની એ સાલ જ્યારે એક 16-17 વર્ષની ચુલબુલી અને હિંમતવાન છોકરીએ બોલિવૂડમાં કદમ મૂક્યો, આખા દેશને પોતાના દીવાના બનાવી દીધા. હા, હું વાત કરી રહી છું સૈફ અલી ખાનની એક્સ વાઇફ અને આજના સમયના સ્ટાર સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાનના મધર એટલે કે એવરગ્રીન એક્ટ્રેસ અમૃતા સિંઘની. અમૃતા સિંઘની બોલિવૂડની સફર ખૂબ જ અનોખી રહી. એ જમાનામાં જ્યારે હિરોઈનો માત્ર શરમાળ અને શાંત પાત્રો ભજવતી ત્યારે અમૃતાજીએ પોતાના બોલ્ડ, બિંદાસ અને દબંગ સ્ટાઇલથી એક નવી ઓળખ બનાવી. બેતાબથી મળેલી જોરદાર સફળતા પછી તેમણે મર્દ, ચમેલી કી શાદી અને નામ જેવી સુપરહિટ ફિલ્મો આપીને 80s ના દાયકામાં રાજ કર્યું છે.

એમના કરિયરનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ આવ્યો એમના ડેબ્યુના બરાબર 10 વર્ષ પછી, એટલે કે 1993માંની ફિલ્મ હતી યશરાજ બેનરની આઈના. આ ફિલ્મમાં એમણે કોઈ સીધી સાધી હિરોઈન નહીં પણ એક ઘમંડી અને પોતાની બહેન સાથે ખૂબ જ નફરત કરતી નેગેટિવ શેડવાળી રોમાનું પાત્ર ભજવ્યું, અને જે બહુ જોખમી હતું પણ અમૃતાજીએ શાનદાર એક્ટિંગ આખી ફિલ્મમાં જાદુ કરી દીધો. આ ફિલ્મ ના જોઈ હોય તો જોવા જેવી છે, ખૂબ જ સુંદર મૂવી છે જુહી ચાવલા સાથે. અને એમણે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો છે આ ફિલ્મ સાથે. તો મિત્રો, રસપ્રદ વાત એ છે કે આઈના ફિલ્મના કરિયરની સૌથી બેસ્ટ ફિલ્મોમાંની એક ગણાય છે, જેના પછી એમણે સેલ્ફ અલી ખાન સાથે લગ્ન જીવન અને પરિવાર સંભાળવા માટે ફિલ્મોથી થોડો બ્રેક પણ લીધો હતો. તો ચાલો સુપરહિટ ફિલ્મ આઈનામાંથી જેકી શ્રોફ અને અમૃતા સિંઘ પર ફિલ્મ આવેલું અત્યંત રોમેન્ટિક ગીત સાંભળીએ. 90s ના મીઠા દાયકાની યાદોમાં ખોવાઈ જવા માટે તૈયાર થઈ જાઓ. આ છે મેરી સાસુ મેં તુમ.